0: 아들
1: 누미뚜다 사리버 제고에 세이버 세이 아이디 하이레버니 까까이드네 나판 부토가 오자구루 나이네따 무버니 아이네 석바이 세이세 마시 미따 우탐바나띠 마시 야암나 파자버니 까이드네 마시다 나판 루드르가 석바나띠도 시리 자그나타부 눙시버기야 프리엠두나 구둠 살라가 살락바이 세이니도 아데이봉오나 사레이버 자고이 시주 아이 자고이 하이레 아이 자고이 사티엑시나 미 뿡링 숨할라기 하이 하이르선 오이들 사버 자고이디나 디도이봉오나 토리버 자고이시 타모이더기 하우럭바 크리스나 눙시버 거우버 프리엠도 마도 아비노요이나 우토포 자고이니 마다 누미뚜다 팔라타리에키 마망데이봉오나 타리에 토그나 자고이 톤바 샹라이버 샹크리톤기 콘젠 루옷 마탑트 간비니버 자가본 두이봉오세 피엘로 야이버 마먹트리네 누미뚜다
0: 그리스나나디키네라가타 그리야야세기이그톰
1: 누아이만 그러더나 루옷 두공이 하여가 루옷기 바탕에 렌어미버 자가 본두세 루옷치 카마가 상크리톤 따라 선지행 레이
0: 버라타가 버루드레라가 하이레 버레망디 마아오
1: 누미뚜데 사나리바 아이붕오 시리 크리스나 차이테이데 마하프라부나 사나리바 마웅 마토 이붕오나 사나리바 릴라 우루라가 प्रताप रुद्र निंगथौ महाराज सिदी अंगक पमग लोजन ग दर्शन हुई
0: ये यंग खी ये यंग ते यंग यंग बिबस राज हे ला प्रेम मई ओम
1: कनान हुई श्री गौरांग न मफम तरियत मफम तरियत थोक न इबुंगन लीला अमुक तदस खेन फम म तदस खाना बदो इबुंगो बुनुंग सिजब मनाई भक्त प्रताप रुद्र महाराज दिन दि इंगान गान
0: काशी मिश्रे कुहे राजा प्रभु राग माही मांग
1: मनाई काशी मिश्र की मनाक त संझल लगत ना प्रताप रुद्र महाराज ने वरम पुन में तो लोई न हाइरे
0: काशी मिश्र कुहे तुम मांग रा भाग्य ने नाही सी मांग
1: अद वारी दूता बदा काशी मिश्र ने प्रताप रुद्र महाराज हाइजे ये प्रभु महाराज